FM બેન્ડ 102.7 મેગાહર્ટઝ સે કરીની સુઈ દા સહી હૈ કી વેલા હો રહા હૈ પ્રોગ્રામ અડ્ડી ટપ્પા દા તે આઓ પ્રોગ્રામ અડ્ડી ટપ્પા દે સફર દી શરૂઆત કરદે આ ઇસ ખૂબસૂરત ગીત દે નાલ.